0: ગરમી કહો. અરે આપણે દેખ રહ્યા છે કે ગરમી જ્યાં છે વા ઘણી પડ રહી છે, સાથમાં અહીં લોકો પ્રકોપ જો છે એવું બી આપણને ત્યાં દેખવામાં મળી રહ્યું છે. ધન કી ભગતમાં કરસાણભાઈ ભણો, ઘર સે બહાર નીકળવા કી હિંમત ન હોવ. અરે કરસાણભાઈ ભણ, અહીં ગરમી કા મોસમમાં આપણને ત્યાં બચકા રહેવાનો છે, આપણા સ્વાસ્થ્ય કો ખ્યાલ રખાવાનો છે, આપણ બીમાર ન પડ જવા. બહાર નીકળવા સે પહેલી આપણે થોડી સી કઈ સાવધાની સે નીકળા, ઓર ઠંડા પેય પદાર્થ કતાય આપણ કામમાં લેવા. ખટ્ટી જે ચીજો છે જેસે કે નીંબુ કી શિકંજી છે, છાશ છે, દહીં છે, ઓર અટીસું કેરા કકડી છે, તો યા કતાય આપણ કામમાં લેવા. દેખો કરસાણભાઈ ભણો, યો તો મોસમ છે ગરમી કો, અર અલગ અલગ મોસમમાં આપણો એક રંગ હોયા કરે છે. અરે ગરમી તો પડબાકી છે ભાઈ કરસાણભાઈ ભણો, અરે જરૂરી બી છે. વાત કરા કરસાણભાઈ ભણો આપણ આપણા જાનવરા કી, તો દેખો વાંકો બી પૂરો પૂરો ખ્યાલ આપણે રાખવો જરૂરી છે. કુકી વત બોલ ન શક અસેમ જરૂરી છે કે વાંક તાઈ સમય પર ચારો પાણી કરા, અરે સમય પર વાંક તાઈ ઠંડા અરે છાયાદાર સ્થાન પર બાંધા. ધૂપમય ન બંધ્યા રખાણા ન તો બીમાર પડ જવું છે, અરે સાથી ખુલ્લામાં બી વાંક તાઈ ન છોડા. ક્યોકિ બહુ સી વાર દેખવામાં આવું છે કે ખુલ્લામાં છોડ દેવા છે તો ગરમી કે મારે પરેશાન હો જવું છે, બીમાર હો જવું છે. તો કરસાણભાઈ ભણો અહીંયા વાત આખો જરૂર ધ્યાન રખાણા.
1: करें क्या ना करें, गर्मी से कैसे बचें?
2: मैं बताती हूँ, घर से बाहर जाते समय हल्के आरामदायक कपड़े पहने, छाता और धूप का चश्मा जरूर पहने, समय समय पर नींबू पानी, शिकंजी, नारियल पानी आदि पीते रहें, और घर में बच्चे, बीमार और बुजुर्गों का विशेष ध्यान रखें.
1: और क्या ना करें?
2: आसान है, धूप में जाने से बचें, बासी भोजन ना करें, चाय, कॉफी, शराब, सॉफ्ट ड्रिंक्स आदि का अधिक सेवन ना करें, कोई गंभीर लक्षण दिखे तो तुरंत नजदीकी स्वास्थ्य केंद्र पर जाएं.
3: मुख्य चिकित्सा स्वास्थ्य अधिकारी झालावाड़ द्वारा जनहित में जारी.
0: करसन भाई बणो, बात करा अपन फसल विविधीकरण और इनका लाभ. तो करसन भाई बणो, फसल विविधीकरण यानी कि कबा को मतलब जो एक ही खेत में पारंपरिक एक फसली के बजाय अलग अलग फसल अपन लगावा, जैसे कि फल छ, साग सब्जी छ, दलहन छ, तिलहन छ, या की बुआई अपन करा, जिससे किसान कहता है આર્થિક સુરક્ષા, જોખમ કમ કરવું, ઓર સાથી મૃદા સ્વાસ્થ્ય સુધારવામાં સાથી અધિક મુનાફો મળી શકે છે. ફસલ વિવિધીકરણ કા પ્રકાર, કરસાણભાઈ ભણાવ, અંતર ફસલી ખેતી, એક સાથ દો યા અધિક ફસલા ઉગાવવો, મિશ્રિત ખેતી યાની કે વિભિન્ન પ્રકાર કા બીજ મિલાર બુઆઈ કરવો, ઓર સાથમાં ફસલ ચક્ર, સમય કા સાથ ફસલા કી બુઆઈ. ફસલ વિવિધીકરણ કા લાભ કરસાણભાઈ ભણાવ, આર્થિક સ્થિરતા ઉચ્ચ આય, એક ફસલ કા વિફલ હોવા કે બાદમાં દૂસરી જે ફસલ છે ઊંસે સુરક્ષા જાળ પ્રદાન કરે છે. બજાર કી માંગ કા અનુસાર ઉચ્ચ મૂલ્ય હાળી જે ફસલા છે વખત અહીં ઉગાવાશે આયમાં વૃદ્ધિ હોવું છે. મૃદા સ્વાસ્થ્યમાં સુધાર, આપણે દેખા છે કે લગાતાર એકી ફસલ જેસે કે ધાન છે, ઘેહું છે, વખત અહીં ઉગાવાશે મિટ્ટી કી જે ઉર્વરતા છે વ કમ હો જવું છે. દલની ફસલા છે, ચણા છે, મસૂર છે, યાસે મિટ્ટીમાં નાઇટ્રોજન સ્ત્રીકરણ અર એ કર્ક પોષક તત્વની જે પૂર્તિ જેવા કરે છે. કીટ વ રોગ નિયંત્રણ, વિભિન્ન જે ફસલા છે વખત અહીં ઉગાવાશે કીટ કો પ્રકોપ કમ હોવ છે, સાથી એક વિશિષ્ટ ફસલ પર નિર્ભર ન રહે પાઓ. વાત કરા કરસાણભાઈ ભણો, જળ સંરક્ષણ છે કે આપણે દેખે છે કે ધાન જેસી જે અધિક પાણીવાળી જે ફસલા છે અહીંયા કઈ સ્થાન પર આપણને મક્કા છે, બાજરા છે, સાથી સરસો છે, ચણા છે, જેસી જે કમહાળી કમ પાણી વાળી ફસલા છે વખત અહીં આપનાર પાણી કી બચત કરી શકે છે. જલવાયુ પરિવર્તન કો સામનો, આપણે દેખાય છે કે પ્રતિકૂળ મોસમ કી સ્થિતિમાં વિવિધ ફસલના પ્રણાલી અધિક લચીલી હોવ છે, અરે પૂર્ણ ફસલ બરબાદી કો જો જોખમ છે ઊભી કમ કરે છે. કરસાણભાઈ ભણો, વાત કરા આપણ ફસલ વિવિધીકરણ યાની કે નઈ ફસલા યા ફેર ફસલ પ્રણાલી યા સે કૃષિ ઉત્પાદન કતાઈ જોડવાશે છે, જેમાં એક વિશેષ કૃષિ ક્ષેત્ર પર કૃષિ ઉત્પાદન કા પૂરક વિપણન અવસરા કા સાથ મૂલ્યવર્ધિત ફસલા સે વિભિન્ન તરીકા સે લાભ મળી શકે છે ઓર પ્રાપ્ત કરી શકે છે. અધિકતર કિસાન આજીવકાર આય કા માનકા કતાઈ બડા વકલી મિશ્રિત ફસલ પશુધન પ્રણાલી કતાઈ બી કામમાં લેવું છે. કરસાણભાઈ ભણો, દેશમાં બહુ તાયત ફસલ ક્ષેત્ર પૂરી તરહ સે વર્ષા પર નિર્ભર છે. ભૂમિ ઓર જલ સંસાધન જેસે કે સંસાધન કો દોહન છે, અધિકતમ ઉપયોગ પર્યાવરણ કૃષિ કી સ્થિરતા પર નકારાત્મક પ્રભાવ પડે છે.